મેડમ, આપ વાત કરા આપાં આપણે ખરીદદારી કી આપણે ઉત્પાદન કી, તો આપાં આ ચીજ દેખા હા કે આપ જદ આપાં કોઈ સામાન ખરીદા તબે આપણને એ ચીજ કો અહેસાસ હોણો ચાહીજે કે આપાં ખટું ખરીદ રહ્યા ઓર જો ચીજ આપાં ખરીદ રહ્યા જેકા આપાં પૈસા દે રહ્યા બા ચીજ વાસ્તવમાં સહી હૈ યા નહીં હૈ એ ચીજ